આવશે મેસેજિંગ આવે છે આઈ એમ મેક ફ્લોર જે ડેડિકેટ થાય નૂર એન્ડ અનિતા બ્લડ પ્રેશર મે દર્તા વો કેસે જાનાના બ્લડ પ્રેશર મે દર્તા વો કેસે જાનાના બે જવાબ મેસેજિના શેખ પલ ગોરમા ઓય ઓય દેર છે તમારો શુક્રિયા ઓતા ઓટોલ મેસેજિના મુખ્યલ નૂર એન્ડ અનિતા ડેલિકેટ દી કના નૂર એન્ડ અનિતા સડા ડેલિકેટ દી ઓચી યો ગરીબી બલસ્તા યા દુના દઝડગી જોર મે વા અચ્છા વડો વડો ખાતમા વિના અચ્છા અચ્છા ઉરુ ઉરુ ખાતમા વિના યો ગરીબી બલસ્તા યા દુના દઝડ ગીઝોર હોમે ઉરુર હાથમાં વિના ડેર સુધી તમારે શુક્રિયા મેં એક ફ્લોર યોજાન મને પ્રોગ્રામ છે મ્યુઝિક વાલે યોજાન મળના ઓછે સવી આઈ કેના સવી આઈ કેના